0: 안녕하세요.
1: 혹시 금산에서 맛있는 거 먹고 싶으면 어디로 가야 돼요?
0: 어죽거리 있잖아요. 그 네. 출렁다리 구경하다가 좀 밑에 나와가지고 여기 어죽 너무 유명한 데이거든요.
1: 네.
0: 거기 가서 먹어.
1: 네, 제가 궁금하는 사항 잘 알려준 것 같아요.
2: 센터일 외에도 마야 씨는 금산에 거주하는 유학생들의 멘토 역할을 톡톡히 합니다. 오늘 만난 친구들은 한국살이 새내기들.
0: 우리 아버지 디말리 라물성과 맛도 먼저 보내지 이혼 먼 벌어는 벌자네.
2: 한국에 대해 제대로 알려주겠노라. 마야 씨가 선택한 것은 맵기로 소문난 한국 라면인데 아유 괜찮아요?
0: 매워가지고.
3: एकदमै राम्रो फिल भयो राम्रो त जस्तै लाग्यो मलाई पनि नेपालकै साथीसँग आएर नेपाली जस्तै फिल भयो
4: यहाँ कम्युनिकेट गर्न सजिलो हुन्छ केही प्रब्लम भयो भने भन्न सजिलो हुन्छ त्यो बाहेक अघि अप्ठ्यारो भयो भने भन्न सजिलो हुन्छ कोही छ भन्ने हुन्छ
0: हाम्रो इजे इरोखे युवाक भन्नुहुन्थे भूमनिन्दो खुरिप जानायो फल्सा छ भने हाम्रो ओजामा चाहिँ छ भूमनि खुरि भयो खुरनु गयो अरे त हामी टाक छे सिङ्गामा 그러면서 감정 받아요. 그러면서 이제 팍 100% 도우고 싶어요.
2: 금산에서 소중한 인연도 만나고 새 꿈도 갖게 된 마야 씨. 그녀의 내일은 분명 맑음일 것입니다. 청정 자연의 고장 금산에서 새로운 인생을 꿈꾸게 된 사람들. 그들의 뜨거운 도전과 열정을 응원합니다.
5: 자, 건강을 위해서 가자!
6: 자연을 꾸면서 아주 그 해는 사람들 휴양 좀 좋아.